0: now visit starters.co.uk or call 0208-900-2323.
1: सप्टेम्बर महिनामां હાસ્યનો ડબલ ધમાકો ફરી આવી રહ્યો છે.
2: તમે બધા પુરુષો તો લગ્ને કુવારા હો છો.
3: એ તમે સ્ત્રીઓ અમને છે ને પુરુષોના ખોટા ઓગવવાનું બંધ કરો.
1: કોમેડી કિંગ નિમેશા અને ક્વીન ઓફ કોમેડી મલ્લિકા શાહ લઈને આવી રહ્યા છે સુપર હિટ ગુજરાતી નાટક હાલો પટેલ ભાઈની જાનમાં. હવે રાઇસલી, પોટર્સમાર, ઇલફર્ડ, સાઉથ લંડન અને લ્યુટનમાં. ટિકિટ્સ અને વધુ માહિતી માટે આજે જ કોલ કરો મંજુને 0793153427070. નાટકનું નામ યાદ રાખજો.
4: मेरा बॉयलर लेकर आया है प्री बुकिंग सेल का शानदार मौका. अब सभी बॉश बॉयलर्स पर सीधे £350 की बचत. 25 किलोवाट बॉयलर सिर्फ £1,890 से पूरी तरह फिटेड. मिलेगी आपको 7 साल की बॉश गारंटी. अभी कॉल करें 0208150205 और विजिट meraboiler.com. टीसी सप्लाई.
5: टेस्टी स्वैग एंड स्वीट चार्म. एवरी स्पून फील्स लाइक अ ट्रॉपिकल वार्म. मेक पूरी एंड आमरस और मिल्क शेक फुल. टेस्ट इतना प्योर हो जाए happy soul.
6: Mango season has arrived here also with Jaimin's mango pulp. No added preservatives or colors, only purest taste of mangoes.
5: Jaimin Foods mango pulp available now.
7: Very good afternoon to you. बहनों भाइयों, अब जाते जाते आपकी मुलाकात एक महान हस्ती से करवाना चाहता हूं. वो आवाज जब अंगड़ाइयां लेती है तो भाई दिल झूमने लगता है.